0: 别闹。
1: 낭수 아직 마시다. 타모의 구둠 소드나 강리바. 아이, 아이슈, 호머시드 락바 나우링아이다디네. 아이, 아이암컵 키베마,
2: 다다.
1: 아두붕아 시디네. 아이기 믿기 삐에세, 깡,
2: 다다.
1: 아이, 마코이기다, 마 갑, 갑라로야 아이드나. 아이, 칸 괴레베마,
2: 다다. 마코이기다, 마 와자키바 뿜마. 마마마기 똥범 톡바마 타운 이 칸독방암리바 마코이 마코이기 타 모예도다 아이노 와항아마디 항닝리에
1: 항로란 항로란 오이베마 와항아도 아이스 사마라 칸항 바우쿰 레이레 로이다바 와항 아이코이 아이코이 칵 항굼시네 이베마
2: 다다
1: 하우직디가 호마세 호마세 아이코에게 보타범 알브도 오이라버리네 이베말
2: 아두부 다다 눈시라바 이슈싱하더디 민망은 시대기 랍토코 하이바 각야디에 다다
1: 가오방암드라바 마야마마 타모에 시다 마롤 마롤 원친드네 탐리바 다이방미오이바니네 부나먹싱하도 푸르막 싱어도 항독루바 따르바디 타보이 셀라이마 노이네나바디
2: 다다
1: 꼭톡뻣담
2: 까리
1: 꼭톡뻣담 우네 베만
2: 꼭톡바 아이 남로예 다다 아이 남로예
1: 아도디 하요 낭 요마도디 까리게 타독랑리
2: 아이 뺀키데 와로키 항방암박이 빵갈라도 로이키 마두막나 마름 오이라가 아이 요마도
1: 이샌나 깜나 요마도 타도가키 와리에도 이봉다 리우네 베마
2: 다다
3: 가나나 붕암도이노 감모이 노마타 강디 셀시부 우다와다 반바동나 우라브라 칸데 이몽시기 아시엣게 툼시엣기 카리노마 타우바기수 아이기 헤크루마나다 욤드나 팡리바 톨롭시다 로이나 타이나바 누파네다 타우리시수 농풍 안바데게 누미타바 파와 라스니티 타우리바니 도 하이두나 라이크바니 인상 사라마 파와 푸실락 방암다바 라스니티 도 후타레타기 헤나 카리 하루바수 마나나 타비바 나티바 ลากดิลาเอดนะซันดะคุนซุตวยชวยดะกาเรเนกุนมงากะตะเนมะมาระมาดิเฮนดิตะอะยุกิบาซลลอยบีรักลาบรอฮันดีฮันจิลักเลดนะซังเบอัยบูยุมดะฮลักตะนะกะดาอิดะมุกซะลุฮาริบโนโฮอะยุกตะนะราสนิติกิบาซลนุงเทนนุมิดางวารัมดะนะโบลิบลิบะนิฮาริบะนุปาดุกิบาซวนมุนดะบะมะยามะมาทะดะบิกะตะบะออรินิ
4: มาดูโลรากะโฮมวยเช็คไมกิเช็คไมกิเมฮิโดคะเรยัวซัลลากะยุมดะทิงดะฮันจิลักบะมะซีโอรินีมวยตาซอกิโนงมะกินะทาวอะดูดิไฮยูเนงะซีนังงะไพรมารีกิอุจามะซามุอิบะพังเจริบะดูกะนากิมะฟันไดโนอะติทะบักอะดูบูนังบูนะควยกิอานะปอมลัมดัมดูดะกิลอยนะดุนะลาคิไพรบะนะบุงโวดุนะมะมังกิดูเวซะนิมินิสเตอร์โรดิงเอดะฮาปิคิบะนะทรอ
5: ลิมนะฮับคิบดีโอยรีโรเซนพิเซลูรากะทะบักโอยคิตะบะเซยานะยอกครบะซานิเซนังตะบูไอกิไมเชเซเซอะซอวะกิไมเชยิงวีบะกิโอยคิบะกิวานิมานะฮอจิกซูมาดิฮาริบะเนอะซอบะนะโคยยีมะซิบูคารานะปะมะพะมะมะดะทัมบีบะนะพารีบรากายนะมะดูดะบูชิดะกะคิซนูฮะดูนะงอยนะบะกิวานิไก
3: ほあなくばだがまったたざにんぺせせまなんがみぼはらばでねあいこいぎれかいしだエルピースクラマサハローあいぎぽしんどまどだたはるあはらまんしないなばどちょんくれだかりはいなりばおおざかんごがわりさなばせみにあほんまりだぎひやるぬみにまがへちゅきばだまこなどんがんかどんにはべせちょんくれだあいにゃあいにゃしいすくんがまたちゃんごいごい
5: ええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええええ
0: 이몽 것이기디 시대이다 오너리버니네.
3: 타마마이 오실라버기 빼빼 하링하시다. 나띠 이마나 몽 하리시나 까리노 하이바.
0: 이마나 까리 하이노네.
3: 호 탕마이버네 라이바 이니기 마자 루홍가다바 야오바마리. 까리 까리노 카라 빵닝이 하이.
0: 호이 호이 잉시노도 하이쿠까지 오라게.
3: 레이데나 잉시 하이바 야리브로. 루팔리싱 마리망아드부 제 살가다기 타다라까다우리브로.
0: 마담 마담두기 투어바둠 낙세니다.
3: 마담 마담 하이베도 해행항시다 망아이래. 강대 강대 고아이 낭마사누파니 낭낭감나바티요. 아이기디네 타마마이 타마마이니고 아이살레 아이살레고 아이살레.
0: 하나 잉따빠마누피니네세. 나시디 아상비기 잉따빠가도 로이너 망카가 아상비세 뿌라 아사비 원래네 따위세.
2: 아소바
0: 마
2: 이마부가 시디 와 아마다 하이닝 크레다.
0: 아까 까리와노 이마.
2: 탕메이번기 나니기 마사누비 아투옴비도 아 락리바 땅콘 마리아 시다 루홍바 타린 헤. 아 나파봉기 마리 하이라바다 나니에도 나타나 카나 솔레이트레. 이마부 까리곰바 마땅오이라바수 빵닝이네.
0: 아 이마 아 코이메얌 타나르가 까리노 이마나 파범메 헤타 빵글로이르게이노.
2: 이마기디 아빠한바 카리 솔레이트에다 나 코이 마신 다나라가냐 시나 파가니 하이바도 아둠 빵코.
0: 이마 마마 코이너디 카리 하렴게.
2: 아 가나 가나노 카라 다나라가 빵크로이다나 하이람바니.
0: 이마 아이 호레 마마라가 다나라게 아이 싸금 대자 토르기게 이마.
2: 호이 싸루 싸루. 아 하이마 타자
3: 카리 아이기 이마
2: 낭부 오피스 자카다바기 토르르브로.
3: 호이 이마 ngai hapudi yari kari haidau lege
2: noi bu thangmai bangi na ne ki ma chalu hong bagi patun ga dubu thengna ra bro
3: thengna re thengna re lohong banu mit to suti na tabaga kari ga moi ta ton su office ki thabak thadu pa yad ba maya ma ma lai ba ga as lohong ba du yau bangam ga da ba man de dei ma
2: hey na ne gi di handa ki thora ma sina aroi bani ne
3: aroi bai ba se khak lai ta bani ma
2: tha ja
3: soisti puja chawum ba mana hut ba hai riba thoram singa se lohong ba matung gi thoram ma tani pok lak ka dori ba anga nga duna nupa oira gana lukun thang ba hai ba ma su lai riba ni do
2: o hai riba sina di noi lohong ba du yau bungam loi hai riba ro
3: sang laga yau re sang dra gana ma sa soi ti puja do ne yau ba tare
2: pare pare yare to ngai ko atum ba di cha thokra bra
3: atok ba gi nupa ni ma sa nupi ga ma ga gi koma ma thong pa ba thong je pa ba lo yong dri ba ma tau de da ne ai ai ye ning dra de ne ai je lo chela ga thong lak la ba ne
2: kari no ne hai ri ba si ba na ti nang di sa da na chala gi hai ri ba ro
3: ai gi di ai ko i stap ki ma sa gi cha hum ba lai ye adu oi na ek ta lo kho charu ra ge
4: ma i ma
3: kai da u ra
4: ai ma da phone do ge to ra mi ni
3: kari gi
4: ai na ba shel do
3: नपाले हुद्रो नपा द हाइबया दब्रो
4: अखै बाबुंदि छौला जांग थोंगौये अदु द तल्लब
3: करी द सिजन ग दोरिबन कयानो हाइबा
4: लुपाले सिंग अमा खतने मरम जदि कोन हाइगेबा
3: मरम जाद्रबदि आइ पी बंगमलो
4: मरम जाबने बइमा आइ कोन हाइगेबा
3: मसिया नासि ओतक फरक ता ग दोरि मसाइन इमुंद लैलिंगाइ दसो हाइदेबा से से से से लाउरो आइ सले आइ सले आइ सले को
4: बुबो इसे ले होबरा
2: ले होबनी ले होबने
4: ऐ इसे कि मना चा चलु खिगे
2: चलु रो चलु रो करी नोने ऐ गि इमोशन असि ब नत ऐ न गांग ब सख पसि बु मखोय अमत त तार रोय हाइरी बर खंग द्रे वा नत मखोय द हाइ द नाइ बु कना द हाइ ग दौरी बनो हाइ ब असौबा इमा गि असौबा
0: पारे इमा
2: हाय नंग म पांदम द थोलो खोलाव हाय
0: करी है गीमा
2: अचौबा थांमै बन गिन ने गी मचा लुहोंग बगी मतांग सिबु कमदौ सि हाइरि बनो
0: खंग रे दे मा आइदी सरकार गी थबक तो हबु छुन दे फन आइ साबनी ममा सु तोलो तो पिकबा सिमा मपान दे लेखि बै बुंगु गी सेल थान बलाक न बगा सा खुंग गी मकु मता मयान से मसि मि न बहो न बगा हाइ बु दु बुला रे बनी मा नमों नु पिसे तसिन वजर बने
2: अचौबा
0: आइन सु नों फादुक तंजा जारुबद लुपालिसि मरि यम मंगा म पांगि बनि दो हिनर पांगि बसिदि स्मंगोन ददि करि सुकानद्र बनि दैमा
2: सोबा
0: ma akhoi ge atom di video gi sa su puri hebro kanu mai ne ai ma ino bi ma su social welfare gi supervisor ni sin sidi ma khoi nu khara komung ge da ma li dei ma
2: hai ima gi chau ba ima ga sa khum puli ba se nang wa pham ma si nang na khara dang ga khantha ba na ne chung ga ni khali ko
0: ado ima ai gi di se thok na mi le di e ai sidi ngamna ngamna ba hai du dei ma Sina, saya faham sih mah. Orang, ayi namu bilang lagi tanah lagi. Aduh ga, apa macam? Ima nasu atau muda kerap tu ko faham rai nakal ima.
2: Ima dia coba. Nang ngase, ayi gitu isha ahan ni nih.
0: Aduh ima, ayi di tabak tak hodie. Ima, ima di atau muda kerap tu sakum pun belum thuli bani.
2: Kali hai ba.
0: Kenapa ni bapu mesti kambi ni ima na? Nang di nasa ni faham ni. Bunga mak nang di nato ni habis eh. Sahaya ni dia ima.
2: Coba.
5: Sina re. Hey, singgah ni.
4: Tadi bapa.
5: Hey, nang di sakto table dah kupsil laga ipan thamla bani ko.
4: Hey bapa.
5: Hey, ayo kis, cale.
2: Atuan ba.
5: Ima.
2: Nang bu ima gigi wah matang di takhodana.
5: Ima. Pau kum mandu di ngasai na thajaman bina biker budai ni ima.
2: Atuan ba.
5: As ima sen si ima aku mbae biji sungai lagi ni ima. Ada handuk si thunari bagari si su amat upgrade tong na ba na kan thunari bani. Tamu kau juga ini bani na, tamu kau yang tanah biraga panah-panah badum tobi roda ima.
2: Ima dia tuan ba.
5: Cakup pun jupun bener tu bo. Segi juma takda imung segi tabak thorum dana. Ima ima ina tengi pang-pang tu bersih. Namu nipi thajaman biji ima. Hai tu bagi wan ima. Yam tu waru roba niko. Orang ma halak laga waris harag. Ai teng le dima.
2: Tuan ba.
0: Ye mune se. Gari han bama logo ni hai bagi. Ingil ulam loga sakhi se. Te masih tu bo ina kari hai tu ino ba. Sima, mayam bermu ini, ini hebat pun tak dikoi ma. Hari ini ma, luhong itu, satu bayar tu bini na, luhong mandi itu dah, ini nengah hak yang ulu bayar tu ni. Hey, ayang bi, na boh kesa, ising jatuh ni ro, bapa kerja tengah ni ko.
4: Hey bapa.
0: Keng kau nanti bila?
2: Na koi singa se, ini tau bum tarah na pudu na boh kiba, saat sing tu ni ko. Matam mama tadi. Lekai sih, ini pun kuting. Ibi am hangi masa ani sih, matau tamu itu na, hanya ramah sinto. Moy bapa, punamak sih bu yang mengambiri baro, moy bapa, punamak cengat sih bu yang mengambiri baro.
3: Bobo, nangkap lah bro.
2: Bobo ke ayin biya. Bobo kap te. Bobo kap tiye. Bobo ke ayin bi. Tai banggi tam tira basan na biya dira. Isa singgi puning wakal hong ki bada. Bobo kap te.
4: Bobo, cici ga ay gadi bobo kini.
3: Bobo, ay wa amata hage.
2: Hayo hayo. Kari wano amata na te. Kari wano hayo ne.
3: Lohong bahari bado. Tangmai bani negira.
2: Mani mani. Tangmai bangi bubuk kima sa atuan bido. Madu lohong begini.
3: Oh, bubuk na kari pangning liba.
2: Pang badi yam na pangning krabasani da. Adu bu nea, na paga na tuan gagi matawa si da. Ay na tau ga dauri basi kari no. Bubuk hai pang kang de.
4: Bubuk, babaga baso ga na lohong baca trabaso. Bubuk na di cakadra.
2: Ay gidi isan ni nea, susa. Satta ba yada bani nea.
3: Bubo, sel oina kaya di pang ningi.
2: Bubo kiti sel lagi dah. Aduh nabo, napa koi, natuan koi dah hairam ni pasi ni.
3: Bubo kiti oina kaya di pang ningi ba.
2: Tangai bangi nabo tu. Yum si gini bu hairam pati ni. Kang dreta. Lupa lising, mari mengadang di pang ningi. Ngam gada pemandre.
3: Bubo, ay pige, kaya dongai sasi gak.
2: Aing bia.
4: Bubo, ay nang asay, ima di gila ho bali sing doa. Se, si ji pang tokro, Bubo.
2: Hey, ngay ko isu sa. Ngay ko go, horen ni midang niya. Napa koy na tuan koy ga amok tangga kanaki ga.
3: Nung de ising chay ba dabu, kari dabu kana ga dage, Bubo. Haujik ngay haki mamang da, hayram liba wa sing duga. Kana de se, Bubo, hayeng aygi suti ne, aygi gari masa asida chat lura se.
4: Aygi li sing siju, yang de biwara ko, Bubo.
2: Hey, chingare ya. Nanggi dugu, kari no amada sijin na niyena hai badai niya.
4: 온라인 대기 프리엠 가장 재미니 여러 가다 보수 와리 뿐이다.
2: 무보기 신가래이 나만 재미니. 나마다네 오이다 방향 봐 파티고.
4: 아이나 도발해 나의 군대니 제제 제.
2: 신가래야.
6: 제제 이게 신가래.
4: 제제.
6: 무보. 하이엔 용 될 달락다 짜루라세. 라오 짝짝 토르스 라오 무보.
2: 휴사. 부복디 싸부산인드레다
6: 싱가레 부복가 짝사 미나르실라오
4: 아기지 싸악 세르글로기기지제
6: 호이호이 라오르 부복 라오